0: સંગી હો, અભી આપમાં સુનાત રહ્યો ગીત જેલા સ્વર દે રહીન માયા વૈદ્ય ઔ સાથી મન. સંગવારી હો, અચ્છા યે બતાઓ, જબ તુહર સ્કૂલમાં કુછ કાર્યક્રમ હોથે તબ કોન કોન ભાગ લેથો? મતલબ હમર જમ્મો સંગી મન કાર્યક્રમમાં ભાગ લેથે. તુહરે બીચમાં એકાદ જન એસે લેકર રહીથે જેનહા બડે બડે કાર્યક્રમ કે મંચલા સંચાલન કરથે. તો આજ મેહા તુમલા એક એસે નોની કે કહાની સુનાથો જેકર શીર્ષક હવે મંચ સંચાલક રીના. હવે કહાનીલા કોણ લેકે આહે? ભોલા રામ સિન્હા હા. તો આવો સુનન યે કહાનીલા.
1: આકાશવાણી રાયપુર કે જમ્મુ સંગવારી મલ્લા ભોલારામ સિંહ કે જય જોહાર. સંગવારી હો, મેં આજ બાલવાડિકા કાર્યક્રમમાં કહની લેકે આય હું જેકર શીર્ષક હવે મન સંચાલક રીના. સેવતી કે એક જન બેટી રહે રીના, રીના સાંવલી ફેર બડ ગુણવંતી રહે. ઓહ આઠમી કક્ષામાં પઢત રહે, વ્યવહારશીલ લડકી આય, નત ગોતલા બઢિયા જાનાય ઔ માનાય. ઓકર માં શીખાય જો રહીશ કોણલા ચાચા ચાચી મામા મામી દાદા દાદી નાના નાની ભૈયા ભાઉજી કહેના હે સબો લ જાને. ગાંવ કે કોનો ભી મનખે ઘરમાં આ જતીસ તબ બૈઠે વર કુર્સી દેતીસ, ઔ ચાચા માને કે નતરતી તો ચાચા કતીસ, ભૈયા માને કે નતરતીસ તો ભૈયા કતીસ, ચાય પાણી તકો પીલા ડારતીસ. રીના બેરામાં ઇસ્કૂલ પહોંચ જાય, રીના ચિત્રકારીમાં તકો હોશિયાર રહે. રીના કે બનાય ચિત્રલા ઇસ્કૂલ કે લૈકા ઔ ગુરુજી મન બડ પસંદ કરે. રીના કોનો ભી ચિત્ર બનાતીસ તો ઓમે બઢિયા સંદેશ દેવત નાર તકો લીખતીસ. પાણી બચાવવાલા ચિત્રમાં પાણી હમર જિંદગાની, શૌચાલય કે મહત્વવાળા ચિત્રમાં બેટી કે બિહાવ ઉહાં ઘરમાં શૌચાલય હો જિહાં. છત્તીસગઢ કે સંસ્કૃતિ ઉપર ધાન કે ઝાલર ઈંટ છાપ બિચ્છી છાપ જેમે ચિરઈ ચુરગુન મન ધાનલા ખાવત હવે પરોપકારી બનો. એ ચિત્રમાં પરોપકાર કે સંદેશ દેવત હવે. ગામમાં આજ તકો મહી લોગન મન ચિરઈ ચુરગુન કે ખાય બર IR64 ગુડમતિયા મહામાયા સરોના ધાન કે સુઘર ઝાલર બનાથે. ભારત માતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ છત્તીસગઢ મહતારી કે તકો બઢિયા ચિત્ર બનાય રહીશ. એ સબો ચિત્ર મલ્લા ગુરુજી હા આઠમી કક્ષામાં લગવાય રહીશ. રીના રોજ જલ્દી ઉઠે ફેર આજ થોડકુન લેટ હોગે રહે. રીના રીના ઉઠ ન બેટી, 6 બજત હવે, ઔ તે અભી તક લે સુતે હાવસ. રીના કે માં સેવતી કહીશ, હાવ ના માં ઉઠું ન ઓ એક નવ સુતન દે કહી કે ચાદર લ ઓઢ કે આવું સુતે લાગીશ. બેટી આજ શનિવાર આય, હર શનિવાર કે તુંહર સ્કૂલ સવેરે 7:30 બજે લગથે, નહીં જાનસ કા બેટી? એક કન ખિસ્યાવત કહીશ. રીના સુબહ સ્કૂલ કે ગોઠ લ સુન કે ઉઠ જથે, અપન માં લખથે, હા માં હર શનિવાર કે સુબહ સ્કૂલ લખથે ઔ બાલ સભા હોથે. ચલ જલ્દી નહા લે, મેં તોર બર ચીલા રોટી બનાત હો ઔ પતાલ કે ચટની પીસત હો. હા માં કહીશ ઔ નહા ધો કે ચીલા રોટી ખા કે સ્કૂલ ચલ દીશ. રીના સ્કૂલમાં મન લગા કે અધ્યયન કરે. રીના જબ સ્કૂલ લે ઘર આથે તો અપન માં લખથે, માં અવૈયા શનિવાર કે બાલ સભા બર મોલા ગુરુજી હા બડકા જિમ્મેદારી દે હવે. કા જિમ્મેદારી બેટી? મન સંચાલન કરે કે માં અભી નવા નવા પ્રધાન પાઠક બિહારી ગુરુજી આ હે, તે લડકી મલ્લા બડ પ્રોત્સાહિત કરત હવે. એ તો બને વાત આય બેટી. માં લેકિન મેં આજ તક મન સંચાલન નહીં કરે હા વો તો કાંઈ હોઈશ બેટી? અભી તોર કના બેરા હવે, કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સિલ પર પરત નિશાન. બાર બાર અભ્યાસ કરેલે કોઈ ભી કામ હોય સફલ હો જથે, મન કે હારે હાર મન કે જીતે જીત. હા માં મેં અભિલે અભ્યાસ કરે કે ચાલુ કર દેથો. હા બેટી બને કહા થસ? રીના કથે, માં તે મોર મદદ કરવે. હા બેટી. રીના રોજ અભ્યાસ કરે લાગીશ, સંગે સંગ કવિતા કહાની પુસ્તક અધ્યયન કર કાપીમાં નોટ કરે લાગીશ, ઔ અપન માં કે મદદ લે લાગીશ. બાર બાર અભ્યાસ કરે લે રીના મન સંચાલન કરેલા શીખ ગે. કોણ કાય કાય બોલહી તેકર નામવાળા લિસ્ટ રાતકુન બના ડારીશ. શનિવાર કે દિન મુંધરા લે ઉઠ ગે, નહા ધો ડારીશ, ભગવાન કે પૂજા પાઠ કર ડારીશ, અપન માં લ પ્રણામ કરીશ. ઓકર માં રીના લા બઢિયા મન સંચાલન કરબે બેટી કહી કે આશીર્વાદ દીશ. रीना अपन संगवारी मीना चमेली संग स्कूल चल दिस। स्कूल मा कुछ लइका मन रीना ला बढ़िया मन संचालन करबे कही के हिम्मत दिस। ता मोहन रीना के खिल्ली उड़ात कहिस, तेह मोर असन मन संचालन कर डालबे, खिखी खिखी हासत रेंग दिस। मोहन ला घमंड हो गए रहिस कि मोर असन कोई मन संचालन नहीं कर सकाय। घमंड नहीं करना चाहिए। स्कूल के प्रधान पाठक बिहारी गुरुजी सबो लइका ला मऊहा पेड़ कना मेट टाट पट्टी बिछा के बैठे ला कहिस। रीना के संगवारी मीना चमेली दामनी मंच में गुरुजी मन के बैठे बर कुर्सी लगा डारिस। प्रधान पाठक संग रामलाल श्यामलाल गुरुजी मंच में बैठ गए। लइका मन तको शांतिपूर्वक बैठ गए रहिस। बिहारी गुरुजी रीना ला मन संचालन करे बर कहिस। रीना माइक ला धरिस और बोले के चालू करिस। सबले पहली गुरुजी मन ला मुख्य अतिथि विशिष्ट अतिथि बनेस और माँ शारदे के पूजा पाठ करवाइस। तेकर बाद गुरुजी मन के माला और गुलाल ले स्वागत करवाइस। रीना बोले लागिस, नए विचार हो नए कदम हो नित हो नई साधना, नए विचार हो नए कदम हो नित हो नई साधना। इन्हीं भावनाओं के साथ आप सभी को बाल सभा में भाग लेने के लिए हार्दिक शुभकामना, हार्दिक शुभकामना। लइका मन जोरदार ताली बजेस। ताली की आवाज़ सुन के रीना के हिम्मत बाढ़े लागिस। भारत हमारा प्राणों से प्यारा है दोस्तों, जय हिंद वंदे मातरम का नारा है दोस्तों। लइका मन फिर ताली बजेस। अब देशभक्ति कविता सुनाए बर कक्षा सातवीं के चमेली ला बलेस। चमेली अपन कविता के शीर्षक बतेस सीखें और कविता सुनाए लागिस। भारत के वीरों से देश के लिए संघर्ष करना सीखें, अपनी पावन धरती के लिए बलिदान करना सीखें। देश को आज़ाद कराने के लिए अनेक वीर शहीद हुए, ऐसे वीर शहीदों का सम्मान करना सीखें। अपने लिए जिए तो क्या जिए यारों, दीन दुखियों का सहारा बनना सीखें। हम भारत के और भारत हमारा बाती की तरह जलकर प्रकाश करना सीखें। लइका मन चमेली के कविता सुन के ताली बजाए लागिस। रीना अब आदित्य ला जनौला सुनाए बर बलेस। तरी पचरी ऊपर पचरी बीच में मोंगरी मछरी, आदित्य कथे बताओ काय हरे। लइका मन सोचे लागिस। मीना बताइस जीव ताय जीव। सबो लइका मन ताली बजेस। रीना नानकुन दान के महिमा के कहानी सुनेस और रोहन ला कहानी कहे बर बलेस। रोहन अपन कहानी के शीर्षक गिन्नी और निंदिया रानी बताइस और कहानी सुनाए लागिस। गिन्नी पढ़े बर बैठे तब पलंग में सुते सुते अध्ययन करे, एक कन पढ़े तहन नींद आ जाए और सूत जाए। गिन्नी अपन कक्षा में फर्स्ट नंबर ले पास होना चाहत रहिस, फिर जल्दी सूत जाए, तेकर सेती गणित के कोर्स हा पूरा नहीं होत रहे। एक दिन गिन्नी सपना में निंदिया रानी ल कथे, निंदिया रानी निंदिया रानी तेह मोर खोली में जल्दी झन आए कर। निंदिया रानी कथे, मैं कहाँ जल्दी आत हूँ गिन्नी, तीही है तो मोला जल्दी बुला थस। गिन्नी समझ गए। अब गिन्नी सूते सूते नहीं बैठ के अध्ययन करे लागिस, मेहनत रंग लईस। गिन्नी अपन कक्षा में पहली नंबर ले पास होइस। रीना कहिस, बहुतेज बढ़िया कहानी सुनाए रोहन। रीना अब गीत सुनाए बर मीना ल बलेस। मीना बढ़िया गीत सुनाइस। आखिरी मा रीना प्रधान पाठक बिहारी गुरुजी ला दू शब्द बोले बर बलेस। बिहारी गुरुजी रीना के संगे संग कार्यक्रम में भाग लेवैया सबो लइका मन के प्रशंसा करीस और चमेली ला पूछिस, तेह के ठन कविता अध्ययन कर रहे चमेली। चमेली बताइस, गुरुजी मैं हम मुस्कान पुस्तकालय ले विदुषी कवित्री सुभद्रा कुमारी चौहान के झांसी की रानी, कदम का पेड़, कोयल, खिलौने वाला, बांसुरी वाला, मुन्ना का प्यार, सभा का खेल, कुल मिला के 13 कविता अध्ययन कर रहे हूँ गुरुजी। और तेह के ठन कहानी अध्ययन कर रहे रोहन, मैं हाँ छेरछेरा, ठिनठिनी, दादी की झाड़ू, डंगरू चुरू, रुंझुन मेमना, हुआ हुआ कहानी ला अध्ययन कर रहे हूँ गुरुजी। बहुतेज बढ़िया। जैन विद्यार्थी जतका ज़्यादा कविता कहानी पुस्तक अध्ययन करी वो उतकी बढ़िया कविता कहानी लिखी। अवैया बाल सभा में ज़्यादा ले ज़्यादा लइका मन भाग लुहू कहात गुरुजी अपन गोठ ला विराम दिस। एति मोहन ला अपन गलती के एहसास हो गए रहीस कि काकरो खिल्ली नहीं उड़ाना चाहिए। आकाशवाणी रायपुर के जम्मू संगवारी मल्ला भोला राम सिन्हा के जय जोहार।
0: संगी हो, अभी आप मन सुनत रहे हो कहानी मंच संचालक रीना। जिला सुनावत रहीन भोला राम सिन्हा हा। तो संगी हो, हमला बढ़िया काम करना चाहिए ताकि हमरो जीवन के कहानी बने। नान्हे संगवारी हो, रोज सुनेल मिलथे कि पर्यावरण बिगड़त है, पर्यावरण बिगड़त है, ता एला बचाए बर का करना चाहिए? पेड़ लगाना चाहिए। ता आज हम सब संकल्प करन कि हर लइका ला कम से कम एक एक ठो पेड़ लगाना है, चाहे आमा के पेड़ हो, चिरई जाम के पेड़ हो, बड़ पीपर, कहीं भी पेड़ हो, हमला प्यार से लगाना है। और केवल पेड़ भल्ला लगाना नहीं है, ओकर देख रेख भी करना है। जैसे तुमन अपन हाथ गोड़ के जतन करथो, उसने पेड़ पौधा के घलो जतन करो। देखो थोड़ा दिन मा वो तुहर अतका बड़ हो जाही, फिर पौर साल और बड़े हो जाही, तब कतका आनंद आही। तबाव सुनन, यही संगमा ये सुघर गीतला।

0: કૂદવો, આવું તરિયામાં નહાવો, આવું ખેતમાં જાકે આમા ટોરવો,
1: આમા ટોરવો ઉઈચલા મહુ કાતરે વર્ષા અમલ કઈસે સુરતા ની કરે
0: આમા કે લઈકા મન હે સબ ન જાને થનેશ્વરી
1: બિલકુલ નહીં જાને કાવે કે આજકલ સોશિયલ મીડિયા કે ઘરો કહી ન કહી પ્રભાવ આવે આવ તે આવ અભી કે બાઢત ગરમી
0: હા
1: ગરમી ઓ ઘામ કે કારણ અબ વો સબ જો હમન નનપન માં જીએ હે ન વો સબ કમ દેખેલા મિલતે જેસે તરિયા માં ભરે ગરમી ઘામ કે બેરા જાન તરિયા માં છલાંગ મારન બઢિયા ખેલન કૂદન આવ આમા લટોર કે લાનન ઘર મે
0: અબ તે લઈકા મતલબ પૂછબે બાટી કાલા કઈ થે તો મન નહીં જાને
1: નહીં જાને
0: ફિર હમન બાટી ભોરા સબ ઈ મન હમ બિલ્લાસ પીઠુલ એ સબ ખેલન હમન
1: બિલકુલ ખેલે હન તા ચલો ભાઈ અબ સુરતા કે ગઠરીલા લમાવત લમાવત સુન લેથન યે સુઘર માટી કે ગીતલા